નમસ્કાર, સુપ્રભાત. એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે સોમવાર, અષાઢ સુદ સપ્તમી તિથિ, વિક્રમ સંવત 2082, અર્થાત તારીખ 20 જુલાઈ, ઈસવીસન 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. અમારી આજની આ પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ આ મંગળ સ્વરથી.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: विविध भारती राष्ट्रीय सेवा देश के सुरीली धड़कन से भी आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक। कार्यक्रम जारी रहेगा एक छोटे से अंतराल के बाद।
1: FM में 102.4 मेगाहर्ट्ज पर विविध भारतीनी मनोरंजन सेवानू आ राजकोट केंद्र आप सांभळी रह्या छो। श्रोता साथियों, विविध भारती कार्यक्रम चित्रलोक चालू ज रहेशे। हवे सांभळीए प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था।
2: आ प्रोग्रामना प्रायोजक अनुरूप विवाह संस्था।
3: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ेदारनी आ कार्यक्रममां आपनुं हार्दिक स्वागत छे। आजे अनुरूप गुजरातना सीईओ प्रतीक्षाबेन गुड़वणी आपनी समक्ष छे, तो शुरू करिए आपनी वातचीत। नमस्ते प्रतीक्षाबेन।
4: नमस्ते श्रोताओ।
3: प्रतीक्षाबेन, आजे आप श्रोताओनी समक्ष શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો?
4: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું, પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું।
3: શેના વિશેનો અભિપ્રાય?
4: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિશે। તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ। શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ। પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી।
3: ઓ, ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
4: એજ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ, દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે। પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો। રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે
3: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
4: બિલકુલ, અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્ન તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસે સમયનો અભાવ છે। એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ।
3: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
4: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલે છે, જેની નોંધણી ચાલુ જ છે। કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે। પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે।
3: શ્રોતાઓ, સર્વ જાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com। પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે। એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
4: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે। કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય, અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે।
3: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા। પ્રતીક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
4: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે। અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય। છોકરીઓ 199 પ્લસ જીએસટી ભરવાના રહીશીએ, છોકરાઓ 299 પ્લસ જીએસટી ભરવાના રહીશીએ। બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ ગાયક મુકેશના જીવનની કેટલીક વાતો અને એમના ગાયેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ ગંભીર સ્વરનું માધુર્ય. મુકેશ. કાર્યક્રમમાં પ્રથમ મુકેશના સ્વરમાં પૂજારીન ફિલ્મનું ગીત. ગીતકાર છે મદન, સંગીતકાર છે નારાયણ દત્ત.

22 જુલાઈ 1923ના દિવસે દિલ્હીમાં જન્મેલા મુકેશચંદ માથુર પંજાબી કાયસ્થ પરિવારના હતા. પોતાના બહેનને સંગીત શીખતા જોઈને યુવા મુકેશની ગાયન પ્રતિભા પણ જાગૃત થઈ. શાળાના શિક્ષણ બાદ સરકારી નોકરી પણ કરી, પરંતુ મુકેશનું મન સંગીત અને અભિનયની દુનિયામાં ખોવાયેલું રહેતું. કુટુંબમાં કોઈના લગ્નના અવસરે મુકેશનો સ્વર અભિનેતા મોતીલાલે સાંભળ્યો અને પછી મોતીલાલની મદદથી મુકેશ મુંબઈ આવી ગયા. કાર્યક્રમમાં મુકેશ વિશે વધુ વાતો થશે, પણ આગળ વધીએ એ પહેલા મુકેશના સ્વરમાં હિમાલય કી ગોદ મેં ફિલ્મનું ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે કલ્યાણજી આનંદજીનું.

પોતાના પ્રારંભિક સમયમાં મુકેશ મહાન ગાયક કુંદનલાલ સહેગલના અવાજમાં ગાતા. મુકેશનું સૌથી પહેલું લોકપ્રિય ગીત પણ એવું જ હતું.

લોકો આ ગીત સાંભળીને એકબીજા સાથે શરત લગાવતા કે આ અવાજ કોનો છે. સ્વયં કુંદનલાલ સહેગલે જ્યારે આ ગીત સાંભળ્યું ત્યારે એમના મનમાં પણ પ્રશ્ન થયો હતો કે આ ગીત મેં ક્યારે ગાયું હતું. ભવિષ્યમાં સંગીતકાર નૌશાદની સલાહથી મુકેશે એમના પોતાના અવાજમાં ગાવાનું શરૂ કર્યું. પછી તો મુકેશનો ગંભીર મધુર સ્વર એના પૂરા શૃંગાર અને નિખાર સાથે અનેક ગીતોમાં આપણે સાંભળ્યો. મુકેશના ગુંજતા ઘૂંઘવતા સ્વરમાં સાંભળીએ ઇન્દિવરનું રચેલું અને કલ્યાણજી આનંદજીનું સ્વરબદ્ધ કરેલું સરસ્વતી ચંદ્ર ફિલ્મનું ગીત.

અભિનય દ્વારા ફિલ્મ જગત પર છવાઈ જવાની આકાંક્ષા લઈને મુંબઈ આવેલા મુકેશે અભિનેત્રી નલિની જયવંત સાથે નિર્દોષ ફિલ્મમાં અભિનય કર્યો. સિતારા દેવી સાથે ફિલ્મ સુખ દુઃખમાં કામ કર્યું. એક ફિલ્મ હતી આદાબ અર્ઝ, એમાં પણ અભિનય કર્યો અને 1945માં પહેલી નજરના ગીતથી ગાયન ક્ષેત્રે છવાતા ગયા, છતાંય અભિનય કરવાની તાલાવેલી ન રોકી શક્યા અને સુરૈયા સાથે ફિલ્મ માશુકામાં અને ઉષા કિરણ સાથે ફિલ્મ અનુરાગમાં અભિનય કર્યો. અભિનયના ક્ષેત્રમાં અનેક વાર અસફળ થયા બાદ મુકેશે પાઠ શીખ્યો કે એમણે હવે પોતાને માત્ર ગાયન સુધી જ સીમિત રાખવા જોઈએ. મુકેશે ગાયેલા ગીતોની યાદીમાં દર્દભર્યા ગીતો ઉપરાંત અનેક ટીંખણભર્યા અને પ્રણય ગીતોનો સમાવેશ પણ થાય છે. ચાલો સાંભળીએ ટીંખણભર્યું છલિયા ફિલ્મનું ગીત. ગીત છે કમર જલાલાબાદીનું, સંગીત છે કલ્યાણજી આનંદજીનું.

1951માં બનેલી ફિલ્મ આવારાના ગીતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ લોકપ્રિય થયા હતા. ત્યારબાદ મુકેશ જ્યારે એમના વિદેશ પ્રવાસ વખતે આવારાનું ગીત ગાતા ત્યારે લોકો એમ જ કહેતા કે તેઓ રાજ કપૂરનું ગીત ગાઈ રહ્યા છે. લોકો એમની સાથે વાત કરતા તો પણ એમના વિશે ઓછી અને રાજ કપૂર વિશે વધુ વાતો કરતા હતા. એમને એ સમજાવવામાં સમય લાગી જતો કે આ ગીત એમણે ગાયું છે અને રાજ કપૂર પર

ફિલ્માવાયું છે. ચાલો સાંભળીએ મુકેશે ગાયેલું અને રાજ કપૂર પર ફિલ્માવાયેલું એક અન્ય ગીત. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે શંકર જયકિશનનું, ફિલ્મ છે અનાડી.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: પપ્પા, કોલેજની ફીસ વધારે છે.
2: બેટા,
1: યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા?
2: 2 વર્ષથી ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
3: તો હવે બેંકમાં જઈને અથવા વિડીયો કેવાયસી થી કેવાયસી અપડેટ કરાવો, ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ,
1: ક્યાં
3: એડમિશન કરાવવા, ખાતું થયું એક્ટિવ.
1: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: દિલ સે દિલ તક યાદગાર તરાને. દર્દ ભર્યા ગીતો માટે જાણીતા મુકેશ સામાન્ય જીવનમાં ખૂબ જ હસમુખ અને આનંદી વ્યક્તિ હતા. આથી આપણા મનમાં પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે કે આવો વિરોધાભાસ કઈ રીતે? શું આ પીડા પ્રાકૃતિક રીતે એમના સ્વરમાં આવી હતી? ઉત્તરરૂપે જે વાત મળે છે એ છે કે મુકેશ એમના સંગીત પ્રશિક્ષણ વખતે કુંદનલાલ સહેગલના ગીતો ગાઈને ખૂબ અભ્યાસ કરતા. અને આપણે સૌ જાણીએ છીએ કે ગાયક કુંદનલાલ સહેગલના શબ્દ શબ્દમાં દર્દ સંભળાય છે. એમના ગીતોનો અભ્યાસ કરતા કરતા મુકેશના અવાજમાં પણ એ જ પીડા ઉતરી આવી. મુકેશના સ્વરમાં આવી જ એક પીડા ભરેલી પુકાર સાંભળીએ. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે શંકર જયકિશનનું અને ફિલ્મ છે તીસરી કસમ. સજન

રાજ કપૂર ઉપરાંત મુકેશનો સ્વર મનોજ કુમારના પાર્શ્વગાયનનો સ્વર હતો. ફિલ્મોમાં મનોજ કુમારનું વ્યક્તિત્વ પ્રણય પ્રધાન નાયકનું પણ હતું અને વિરહ વેદનાથી પીડાતા નાયકનું પણ હતું. મુકેશે મનોજ કુમાર માટે જે પણ ગીત ગાયું હોય એમના સ્વરમાં મનોજ કુમારના બંને પ્રકારના વ્યક્તિત્વ પ્રગટ થાય છે અને પસંદ પડે છે. આવું જ એક ગીત છે કમર જલાલાબાદીનું, સંગીત છે કલ્યાણજી આનંદજીનું, ફિલ્મ છે ઉપકાર.

મુકેશે સંગીતકાર કલ્યાણજી આનંદજી અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં તો અનેક ગીતો ગાયા. સંગીતકાર રોશનની 13 જેટલી ફિલ્મોમાં થોડા ગીતો ગાયા, પરંતુ સંગીતકાર નૌશાદ, સચિનદેવ બર્મન, ઓપી નૈયર અને રાહુલદેવ બર્મનના સ્વરબદ્ધ કરેલા બહુ ઓછા ગીતો ગાયા છે. બહુ ઓછા ગીતો તો ગાયા છે, પરંતુ જેટલા ગીતો ગાયા છે એમાંથી લગભગ બધા જ ગીતો લોકપ્રિય થયા છે. આમાંનું એક ગીત છે સંગીતકાર સચિનદેવ બર્મનના સંગીત નિર્દેશનમાં ગાયેલું બંદીની ફિલ્મનું ગીત. ગીત છે શૈલેન્દ્રનું.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઈન ઠગો સે બચે.
2: સમજ ગયા.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
3: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
4: દિલ સે દિલ તક યાદગાર તરાને. મુકેશના સ્વરને આપણે રાજ કપૂર અને મનોજ કુમારના પાર્શ્વ ગાયનના સ્વર રૂપે જાણીએ છીએ, પરંતુ એમણે અંદાઝ ફિલ્મમાં દિલીપ કુમાર માટે ગીતો ગાયા હતા અને લોકપ્રિય થયા હતા. ફિલ્મ આનંદ, કટી પતંગ અને મર્યાદા જેવી ફિલ્મોમાં રાજેશ ખન્ના માટે ગીતો ગાયા હતા અને એ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મ કભી કભીમાં અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયેલા એમના કંઠે ગવાયેલા ગીતો સાંભળીને તો સંગીત રસિકો મુગ્ધ થઈ ગયા હતા. આથી કહી શકાય કે મુકેશ જે સ્ટાર કે સુપરસ્ટારનો સ્વર ન હતા, એમના માટે પણ જ્યારે એમણે ગીતો ગાયા ત્યારે સંગીત પ્રેમીઓએ એને પસંદ કર્યા

અને ગીતો ખૂબ જ લોકપ્રિય થયા. સાંભળશો આમાંનું એક આનંદ ફિલ્મનું ગીત, જે મુકેશે રાજેશ ખન્નાના પાર્શ્વ ગાયક તરીકે ગાયું હતું. ગીત યોગેશનું છે, સંગીત છે સલીલ ચૌધરીનું.

0: જલાય.
1: સંગીતકાર ખૈયામ મુકેશના અવાજના પ્રેમી હતા. ફિલ્મ કભી કભીમાં અમિતાભ બચ્ચનના પાર્શ્વગાયક તરીકે મુકેશની પસંદગી કરવામાં એમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. સંગીતકાર ખૈયામ કહેતા કે મુકેશ ખૂબ જ રિયાઝ કર્યા બાદ જ કોઈ ગીત રેકોર્ડ કરાવતા, અને એ દિવસોમાં મુકેશનું સ્વાસ્થ્ય ઠીક ન રહેતું હોવા છતાંય તેઓ ગીતોના રિયાઝ કરવા માટે સંગીતકાર ખૈયામના ઘરે ત્રીજા માળ સુધી ચઢીને જતા. મુકેશના અથક અભ્યાસનું જ પરિણામ છે કે કભી કભીના ગીતો આટલા સાંભળવામાં અને માણવામાં આવે છે. આ ફિલ્મનું સાહિર લુધિયાનવીનું રચેલું ગીત સાંભળીએ.

1976માં મુકેશ અમેરિકામાં સ્ટેજ શો આપવા ગયા ત્યારે એમના પુત્ર નીતિન મુકેશને પણ સાથે લઈ ગયા. ત્યાં એક કાર્યક્રમ વખતે મુકેશ ગીત ગાઈ રહ્યા હતા, જાને કહાં ગયે વો દિન. આ ગીતના પહેલા અંતરા બાદ બીજો અંતરો ગાતા ગાતા નીતિન મુકેશ સ્ટેજ પર આવ્યા. શ્રોતાઓ માટે આ એક સુખદ આશ્ચર્યની વાત હતી. પરંતુ આ ઘટનાના થોડા દિવસ બાદ જ્યારે શો થયો ત્યારે આ ગીત નીતિન મુકેશે એકલા ગાવું પડ્યું. આ બે શોની વચ્ચે 27 ઓગસ્ટ 1976ના દિવસે મુકેશ પોતાનો નશ્વર દેહ ત્યાગી ચૂક્યા હતા. આઘાતગ્રસ્તોમાંના એક રાજ કપૂરે કહ્યું કે મારી તો આત્મા જ ન રહી. યાદ આવે છે ધરમ કરમ ફિલ્મનું ગીત, ગીત છે મજરૂ સુલતાનપુરીનું, સંગીત છે રાહુલ દેવ બર્મનનું. મુકેશના ગાયેલા આ ગીતનું ફિલ્માંકન થયું છે રાજ કપૂર પર.

0: હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો. નમસ્કાર.
1: સ્વાગત હૈ આપ સભી કા કાર્યક્રમ રંગ તરંગ મેં હું વિધિ જૈન. નમસ્કાર સ્વીકાર કરે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

0: रहती है।
1: और बताएंगे क्या जगह है मुकेश की उनके जीवन में।
2: वो उनकी तो एक दिल में छवि ऐसी है कि जिसको बोलते ना कि पूजा जाता है।
3: वो अगर होते तो शायद मैं पैर पकड़ के बैठा ही रहता।
1: याद रखिए 21 और 22 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
4: सुनो जी सुनो, हमारी भी सुनो।
5: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
6: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
7: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો।
8: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું। એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી। પેમેન્ટ લિંક ભી ભેજા હૈ।
7: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ। ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ।
8: સચ?
7: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો। સતર્ક રહે ઓર ઓનલાઈન ઠગો સે બચે।
8: સમજ ગયા।